0: 다야도 다 따히 쪼도리들
1: 아
0: 따히 쪼도도 저래서 나도 너 쪼화 가사가니 또 너 법에 자기 창도 사카나이나 다야지는 로체지는 공조지는 또 향내 무호동지 다 창도 쪼도 전으로 다 파일 파 중도로 파야 파 중도도 따히 쪼도 저래서 나 때 저 가성나 짜히 가데라 던저 저도 때문에 안 되는 짜히 쪼도도 짜히 비트도 다 들이도 저거 다 창도 그 쪼거 동록 최초의 이와도 드리리기
1: 아 레레레
0: 로톤다
1: 아 양차라 참도 조진기
0: 레레
1: 긴지바르 봐
0: 레레
1: 아직 기거린디 긴지바르 봐
0: 레레
1: 아 양라 키랑게 직 아 기주 드세나 이베
0: 게토다 다가 아나 그 샹덴나 무호여
1: 아 센더세
0: 데나 그게 그 유슈탄노라 다 조뇨
1: 아
0: 데 마체바가 드나 아나 그게 그 게토 제 아왕추데도 아왕추데 다탈라 코코 트로코 로주탄지 히에그나 드나 트로 동그나 그게 그 야모여레 아나가 게토 다다야요.
1: 아.
0: 다야요. 다가
1: 야마케사.
0: 아.
1: 그럼 처음 심 조각이
0: 좀. 어, 탑이겠네.
1: 규이 봐.
0: 어, 드리거. 다야 아주 저단 그 대니 희가나 또 타이히 키피네마.
1: 르바르바르바.
0: 또 타이히 키피네마. 근데 딱 로지티 희기. 로지티 희리 마체버가 조가 처리세나. 야로건다. 고지.
1: 어르바.
0: 되게 그때 희기.
1: 어르바.
0: 대 고지데 야가 그들 다가가 다선 근데 되게.
1: 아.
0: 야가 야치다.
1: 아.
0: 군가가를 어떤 고라 와자고 릴라 상고마고 내가 다 군기 터리는
1: 다지 조초야 조 조디 조체
0: 어 조치
1: 야가 야기 조체 만다 군기 조체 만다
0: 어 만다거든 더더라 차피더 만세마가 더 군비더 만다 봐 더 만다 봐 쳐서 다한테 그긴 줘라 더 줘라 에러다 나 라온데 야기를 얻어 머리가 나 라옵다
1: 어
0: 내 망초에 난다 창도 사거 더 이게 도화 봐 인난다 되게 그 마세 봐라 나는 계제 봐라 나가 Chok dong de, na lok de yaj mari jiru zir ge junsi tengi.
1: Waj waj waj.
0: Na lok de yaj ma jik de junsi kanwa kan chindi yin se na, a nge ke chantok cho de shagun ning chari zile yo gina.
1: Waj waj waj waj.
0: Shagun ning cha zong de, ta na lok de yaj de junsi chir se na, goy tongkar ge po la pe yaj de. Da na lok de yaj de go jo de, goy tongkar ge po la, ta an de se shio ya yo de do, ana ka pungpa ka la ta po chun chore re o tare. Goy tongkar ge po la. Ta ta ka pe yin zore na lok de yaj de. Then Tato Nalo Yahing, Tato Yahimunga, the Mayadi, the Napata, the Drone, the Dona, Nalo the Mayada, Tata, Nalo the Mayatan, the Pata, the Nokka Mankanga, Shunza Chan, Garepa Chan, Mihil, the Drotaka, Chechun, Rohimaga, Yaloga, Chechun Yandu,
1: Logan,
0: and Majuan. Oh, Tulogan, Dando, the Namburi, Nalo the Mayatan, the Tumak, Loki, Yako, Chungson Tanjik, the three router, Taka, the Yukan, Lochiva Tanjik, the Chong Tanjil, Paso. Nalog de Jagri, Damas Rili Mare, Damas Trok, Chechere, Brig Nalog de Jagin, the girl, Tonka Gorla Pila, Yatore, then Chandok Trochi, Dumbe, the Tonkar and Chari in the
1: world.
0: That then you went, that Chatuni Marez on the Par Hogaji, the Tuma, Juju, the Pajun in the Kido.
1: That was 아, 디콜고 진짜 괜찮고 이거 중재적으로 조허레티다 튕지지 튕고고라.
0: 레레레. 어, 드리레. 아, 나로도 마게서 드리레. 나로도 가지나. 오, 다 트로동 희산이다. 조건 제초였던 거마. 로히도 이사. 아, 도로 던져자는데 또 창도 조시를 저런 디도. 바도 주조 되게 되는데 단 주조 단단 안에 자연에 단에 가마 가 통과가 보다는
1: 영디데
0: 영더 카드레도리 내 나로도 마게도 다 영도래 말이 아다 로동들 되게 제초가 남방 간장 같은 게 저 나로도 야루 주도리가 레바 체휴도 돼
1: 딱 그래서 강늘 루디르 봐
0: 사실
1: 배가 늘 직진지지야
0: 간 다 인다가 전에 드는 게라라 안더가 서로 따져 보여고 서로 따져
1: 아마 지금 견제로 봐
0: 어 진짜리 드는 버거 드는 나서 저 따져 하나 나차 따져 하나 매차 따져 되게는 쪽 진짜리
1: 견제로 봐
0: 어 진짜리 되더라 로지케 저리긴
1: 아 로지
0: 저 어 쪽은 하나 저 따져도 생하라게 되라 드는 그게 파산로는 다 샤사산다 드는 저래 그게 그 Masek Tela, Shinja Tosana, Doka Zilena, Toka Zilena, together, Tokroho, there are wrong losses at Tamiatan, Tolomaho, Turkish, you did the chat. Da chat and the Cheresena, Tan, Da chat and the part wrote the Chechogon, Taja, Jinja part, Zinyachi, between Yataja Tale and the Tala Room Chechocha, that the teacher deemed him a day. Mecha the Cheresen, Haraga Tila, saying Harang Haraka Tila, other may be Tila,
1: or
0: may be Tila, then it is the Medo. 도 trado do dedo bate já tanta taga me anda care só no que tá pe cha já no se de nda que su zun dan do que no tá tá trado yo ma ho yang a dedo tanta taga tá te já tá ka ta na na ta na che do to gyo na do to do tá ni to na te me cha pa jen te tá ka bi ba lo ho tanta taga me ha sha ta me cha do ta ta me ha sha ta ri
1: ro
0: ma me cha o pe ke che ta me na mo rong ba
1: o
0: ri ro me cha
1: ro ti chi to we
0: o Oh, Tak terus nula yeri tu, bermu kejinca teri. Tapi na cama tu, tu tajau re. Tapi na loca tu tajau re. Tapi na tak bermu macam ni kejinca re. Jinca re. Jinca re. Tapi macam apa ke? Tapi terus tu, na anda ke loho tu bermu lori ho. Terus loho na tadi ni kejinca re. Tapi na je masalah tu, na je kosu ke jalan tu je tu, rah lah tajau re. Tapi tajau sak. Tapi tiada tu, na je terus tu ke cecah re. Lohu te chere se na ta na pomo tan che ka ngara ka tu la ta ta sung ra ye na ta jaka pheji che kong tan ta ka ja ni ti ni ko ja ta hwa dan phi zo ta ta ta mo zu jo ge do ta ta so ge ki bu go ta ngara ge de la ta na yo le ma re ho ta hwa ra be zo jo dan ja do man dan ja do an da kang ho lang zo do man da kang ho lang mo zo do zo
1: se ju ze ge yo ma ro
0: an zi zo zo sa ta mo ta so ye le ro ngara ge de la ta ta yo le ma
1: or war war yo ma
0: ta me li jun se je ra ta lohu ti na na ta ti na he go che
1: do
0: maz che ri che ge na na ta song chö sa ta na ma ma ma le bo ta re ta ti no do do le ti de de de ne he go de ya lin de ya li de ne maz ta che ge ge ri ka la la di ko ta ta ka go chö sa ta lo hong ta ta re de je ba go ta
1: ya
0: ta ge che che din ro ta ta ri ka te ni ta tro ge che che ge jin che ta de jin sha che re la ta po po be re ka ma ma ka ta che che din
1: so
0: o to bi
1: Oh, that's it.
0: Tā, tā sūng kā tēlā yēnā, tā jirō chāmpē rē, dōngpē rē, yamōng kā, tā xālō kōyōng tā kā tēlā nā ngē tā sūng xē kā yō. Tā kē kā mānyāṁ kōngpē yōng bā hlā sōk tēnī, tēnē yāng nī yāng tō chūng tō chūdō lā, tā pē jī yāng bō, tōng nī kā ngā rā rīwā chī xī yō, chāng tō kā chō chī tā. Chāng tō chō chī kā dōngpē yīnā rā, ngā kōkpē yīnā rā, tā kē kā dōng nō tā mānyāṁ bā, ngā tē kā ngā tā kē tsā, rong san no tong tong jo duro ro ye na nga ge du ro te ge je jo de ge ta ma nyang kong pe kong mo ba la so da la ta nga ra wa che xue de de yin ge
1: ta ne lu ju ji tu ya chi ro wa
2: de jo cham do zhong jie ke ru chu gi ge ke ri bi ngui mi xu xia ri ne cham jie zuo qian ti tang jin xiao zhen na bi to ni chou jin jie ni xu ge ri ne la gun ge do na da gun ge qian tu bi ka 中华民族基金组织六四三天的基础成立了军纪执行委员会。